સખ્યાઓ, આપ સભે આખો ગણગોર કાર્યક્રમમાં ઘણો ઘણો સ્વાગત છે. ઓર આપ સભે આખો એ કાર્યક્રમમાં હું છું આપકા સાથ આપકી સખી મીના. તો સ્વીકાર કરો મારી ઓર સે આપ સભે ઘણો ઘણો રામ રામ. સખ્યાઓ દેખો, પ્રકૃતિના આપણ કતાંય કતની અમૂલ્ય ઉપહાર સ્વરૂપ કતની હિ ચીજ આપણ કતાંય દી છે. ઓર આપણ કતાંય માકો કસા ઉપયોગ કરા વિવેકપૂર્ણ તરીકા સા પણ, ક્યોંકી અબાર આપણે દેખી રહ્યા છે કે દેખો વર્ષા ઋતુ ચાલ રહી છે અને વરસાદ કો મોસમ છે. ઓર દેખો સખ્યાઓ, આપણે મોસમમાં કતની વાર પરિવર્તન બી હોવું છે, ક્યોંકી પરિવર્તન હોવા શું આપણ કતાંય અલગ અહેસાસ હોવો છે. સબ નઈ નઈ ચીજા આપણી દેખવામાં મળે છે. ઓર ખજનક પરિવર્તન તો જિંદગી કો એક મતલબ અલગ હિ અનુભવ રહે છે આપણ કતાંય. તો સખ્યાઓ, આપણ કતાંય જો આપણ કા પ્રાકૃતિક સંસાધન છે વાંકો કસા વિવેકપૂર્ણ આપણ ઉપયોગ કરા એ વિશે પછી આજ આપણે વાત કરાંગા કે પ્રાકૃતિક સંસાધના કો વિવેકપૂર્ણ ઉપયોગ કાંઈ હોવો છે. તો સખ્યાઓ, એકો અર્થ છે કે જો બી આપણ કતાંય પ્રાકૃતિક સંસાધન મળી આવ્યા છે વાંકો આપણ સોચ સમજ કે આવશ્યકતા અનુસાર ઓર બિના અનાવશ્યક બરબાદી કે સંસાધના કો ઉપયોગ કરવો. જસા વાત કરા આપણ આપણા દૈનિક જીવન કી, તો જો પાણી કો ઉપયોગ આપણ કરા જા તો ઉ પાણી કી બચત કરવો. ઓર જો અવાર વર્ષા કો જળ હોગો ઉકો સંચયન કરવો. ઓર દૈનિક જીવનમાં જો બિજલી કો ઉપભોગ કરા છે સક્યા આપણ તો ઉ બિજલી કો સંયમિત ઉપભોગ યા ઉપયોગ આપણ કરા. ઓર બિજલી બચાવવા કે લેકે જસા વાર આપણે વાત કરા કે સૌર ઓર પવન જસા જો નવીકરણીય ઉર્જા હિ આપણ બઢાવો દા, યાને કે યાહી અપનાવા. સખ્યાઓ, અધિક સુ અધિક વૃક્ષ બી લગાવવા, ક્યોંકી અબાર વરસાદ કો મોસમ છે. તો આપણ કતાંય અધિક સુ અધિક સંખ્યામાં પેડ પૌધા લગાણી ચાહીજે. ઓર એક બહુત હિ મહત્વપૂર્ણ વાત છે સખ્યાઓ, હું આપણ બી સબ દેખો કો ઉપયોગ કરા છે આપણા દૈનિક, તો ઉપયોગી કમ કરા, યાને કે પ્લાસ્ટિક કો કમ સુ કમ ઉપયોગ કરા યા એક ઉપયોગ ધીરા ધીરા બંધ કરા. સખ્યાઓ, પ્રકૃતિના આપણ હિ જેસા જલ વાયુ ભૂમિ વન ખનિજ અસા અમૂલ્ય પ્રાકૃતિક સંસાધન તો પ્રદાન કર્યા છે, તો એ કેવલ આપણી વર્તમાન આવશ્યકતા કે પૂર્તિ કે લેખાઈ કોઈ ના, બલકી જો આબાવાળી પીઢી છે વા આબાવાળી પીઢિયા કી ધરોવર બી છે, તો આપણ કતાંય યા કતાંય સંભાળ કે રખણો છે યા કતાંય સહેજનો છે, એ લે યાકો વિવેકપૂર્ણ તરીકા સુ આપણ ઉપયોગ કરા. ઓર સખ્યાઓ, યાકો વિવેકપૂર્ણ તરીકા સે ઉપયોગ કરવો આપણ સબકી સામૂહિક જિમ્મેદારી છે. તો સખ્યાઓ, આજ આપણે દેખી રહ્યા